कार्यक्रम खेतीवाड़ी हमरवारा हंग्र भाई बुनो ने आपनी बुन अंजलि नु राम राम। किसान भाई बुन आप हम रेडियो हो आपनो सामुदायिक रेडियो फागड़ रेडियो 90.8 FM माते ने आप सबनु घणमान स्वागत करो हो અમારે આજની કાર્યક્રમ ખેતીવાડીમાં। જેમ કે ભાઈ બોનો અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એકના વિષયને હાથે। તો ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમમાં આપતી કી વાતચીતનો વિષય હૈ કે આપણે જે જંગલ હૈ ઈ

धीरे धीरे खत्म થતા જઈ રહે આપણી નદીએ જે હે ઈ હુકાઈ રહી હે તો આ હિતી ચીજે તો આપણે ધીરે ધીરે ખોઈ રહો અવડે ભી અગર આપણે ને હમરે તો આપણી જે વિરાસત હે ઈ ભી ને વસેકા તો આસે અણ વિષય માતે કાર્યક્રમ ખેતીવાડી મે અમારી આપ તક ઘણા કાની વાતે થાયંગા પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપને હમરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે તો ભાઈન બોનો આપ હમરતા રહેજો આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે

આ સુઝાવ અમને આપી શકો અમારે અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતી વાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિષયની હાથે તારુતિ રામ રામ રામ રામ.

0: જાંચ કરાવી સુવે આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે
1: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણાને ખવાના મેં દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ નીંબુ ને સંતરા ગોબી તરબૂચ આંવલા ટમાટરનું સેવન કરવું સુવે
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

0: અંજલિ બોન ગીત ત્યાં આવીશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનોનું સ્વાગત કરહ આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીત થકી પહેલે વિશે તે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હ કે આ સામુદાયિક બેઠક કે થાય હે વણામાં મનકની ભાગીદારી હે વેની કમ થઈ રહી હે વેની હું સમસ્યા હે ને સમાધાન હું થઈ શકીએ. આપણ દેખ કે કણા બી ગામની તાકત રહે વે ખાલી વેને આબાદી ને સંસાધન ખતી નતી રહેતી હે બલ્કિ આપણ દેખ કે ભાઈ બોનો ગામ ન મનક હે વણા ને ભાગીદારી ખતી થાય હે. જયારે ગામના હિત મનક મળીને સમસ્યા માટે વાતે કરી હે સમસ્યા માટે ચર્ચા કરી હે તારે અંજલિ બોન આપણે દેખ કે વણી સમસ્યાનું સમાધાન મળે હે ને તારે આપણે ગામ હે વો વિકાસની રાહ માટે જાય હે. બહેન બોનો કેવું ચાંગા કે પહેલાના ટાઈમ મેં ચોપાલ ને પંચાયત ને સામુદાયિક બેઠકો નો આપણે વિશેષ મહત્વ રહેતું હતું ને એવાના ટાઈમ મેં આપણે દેખ કે હવે મનક કામ કરતી સમય નથી નીકાળી પાડતો જેન ખતે અંજલિ બોન આપણે દેખ કે સમસ્યા એવી વધતી જઈ રહી ને આપણી જે પરંપરા એવી બી કમજોર થતી દેખાઈ રહી હે.
1: હવે મનીષા બોન આપણે દેખ હો કે આજે ઘણા એવા ગામ હે જ્યાં ગ્રામ સભા ને અન્ય સામુદાયિક બેઠક મેં મનક જે હે એ ઉપસ્થિત થતા નથી. વિશેષ રૂપ થકી આપણે યુવા આપણી જે બોની ને કામકાજી જે મનક હે એ અક્સર અણી બેઠક ટકી દૂર રહે હે. ઘણા મનક એમ સોચે હે કે એણાને જાવા અને આવા તકી હું ફરક પડેગા. ઘણા મનક એમ માની લે હે કે નિર્ણય તો પહેલે તકી સ્તય હે તો પરિણામ આ થાય હે કે ગામની જે મહત્વપૂર્ણ ફેસલા હે એનમાં વ્યાપક ભાગીદારી નથી થઈ પાતી. ભાઈ બોનો ને કેવું ચંગા કે કમ ભાગીદારી ને કારણ ઘણા આકાના પ્રભાવ થાય હે ને આના હું કારણ હે અગર એને જાણ તો મનકમી જાગૃતતાની કમી હે. ઘણા મનક જાગૃતતાની કમી ને કારણ ભી અણી બેઠક મેં નથી આવતા. એણાને ખબર જ નથી કે એણાની અણી બેઠક મેં હું ભૂમિકા વિશેષ તોર માટે હે.
0: હવે
1: એની સાથે આપણે આપણે જ કીધું કે જેમ કે ઘણા મન કઈ કહે હે કે મારે જવા થકી હું બદલેગા. આવી જે સોચ હે ઈ એણાને અણી સ્થિતિ થકી દૂર લઈ જાય હે. એને સાથે ખેતી મજદૂરી રોજગાર ઘરેલુ જિમ્મેદારી ને કારણ ભી મનક ટેમ નથી કાઢી પાત. એને સાથે બહેન બનો કેવું ચંગ કે બેઠક મેં રૂચિની કમી એટલે ઘણા મનક એમ સોચે હે કે અણી બેઠક મેં તો નિર્ણય પહેલે થકી બીજા મનક લઈ લીધું હે. આપણે સંગા આપણી વાત તો કોઈ હામરેગાસ નહીં પછી જવાનું હું મતલબ હે એમ કરીને આનમે જાતા નથી. ઘણી એવી જગ્યા હે જ્યાં બોને ને સોરજે હે એ નિર્ણય નથી લેતા. નિર્ણય પ્રક્રિયા મેં એનો જે નિર્ણય હે એને મહત્વ ન મળવાને કારણ ભી એ આનમે ભાગીદારી નથી આલતા. એને સાથે આપણે દેખ મનીષા બોન કે સંવાદ નું અભાવ રહે હે. બેઠક નું ઉદ્દેશ્ય ને મહત્વ હે કે મનક સે હે એ ઇનમે વધારે તકી વધારે સંવાદ કરીને

0: સમાધાનને ખોજે અને સહી દિશામાં આગળ વળે. આવી ચીજ જ એ વખત ને થા તઈ વખત જ મનકજે હે ઈ અણી બેઠક તકી દૂર થતા સહી રહે.
1: હવે અંજલિબોન એની સાથે આપણે દેખ્યું હોય કે અણી સમસ્યા કરતા ઘણા અકન દુષ્પરિણામ પડે હે. આપણે દેખ્યું હોય કે વિકાસની જે યોજના હે વણમાં એ લોકોની જરૂરતે શામિલ નહીં રહેતી હે. નિર્ણય આપણે દેખા હા કે થોડો કુછ મન કર લે અર્ધ મન કા શામિલ નથી રહેતા હે. સામુદાયિક એકતાની ભાવના હે વે ભી કમઝોર થતી કતી દેખા હે. ભયન બોને કેવું જાંગા કે જયારે લોગ હાથે નહીં બેંગા આપસે સમજ ને બળાવેગા અને સહયોગ ને કરેગા તે આપણે દેખાંગા કે આ સહયોગની ભાવના હે ને આપસી મેલજોલની ભાવના હે આ કમઝોર થઈ રહી હે. આણ ખતી સમસ્યા ભી બઢતી જઈ રહી હે. નાની ખાણી સમસ્યામાં ભયન બોને આપણે મળીને ચર્ચા નહીં કરેગા તે સમસ્યા આગે જઈને ઘણી મોટી થઈ જાયગા. જેન કારણ ખતે આપણે દેખા હા કે આપણી ગામની સમસ્યા એનો પ્રભાવ આપણે હોતા ગામ વાળા માટે આપણે પરિવાર માટે પડે હે. બહેન બનો કેવું ચાંગા કે લોકતંત્રની પ્રક્રિયા હે વે બી આણખતી કમઝોર થાય હે. ગ્રામ સભા ને સામુદાયિક બેઠક એવી લોકતંત્રની નીવ રહે હે. જયારે આ ભાગીદારી કમ થાય હે તે આપણે દેખા હા કે આ નીવ હે કમઝોર થવા માંડી જાય હે. અંજલિબોન એને સાથે આપણે ભાઈ બોનો ને કેવું ચાંગા કે અણામાં આપણે યુવા રહી વર્ણનું ખૂબ મોટું યોગદાન રહે હે. જયારે યુવાણા બેઠક મેં જાય હે ગામના વિકાસની વાતે કરે હે યોજનાને જાણે હે તારે આપણે ગામ આગાડી વધે હે ને અગર આપણે યુવા હે વી ન જાય ને હોસી લે કે આમાર કરવા કથી હું થઈ જાય આપણે ઘરનો ગડલો મન કહે વીસ કરીએ તો આપણે દેખા હા કે આપણે વિકાસની રાહ હે કમઝોર થતી કતી આપણે દેખાય હે.
0: હવે મનીષા બુન તો આ સબ સમસ્યા હે આ જે કારણ હે એનાનું સમાધાન આપણને ખોજવું હોગા. જેમ કે બેઠકો મેં કેવલ આપણને ભાષણ જ નહીં બલ્કિ મન કા તકી વાત કરવાનું અવસર ભી એને આલવું હે. જે વખત આપણે મનકની વાત રાખવાનો અવસર આલંગા તે વખત એની રૂચિ એમાં વધેગા. એની સાથે બેઠકનું ટેમ હે એ એવું હોવું જોઈએ જેમે વધારે તકી વધારે મનક શામિલ થઈ શકે. આપણે દેખો કે હેતા દાડા તો સબ મનક આમના તેમના કામ મિસ રહે. હાજને ખાવાનું ખાવા બાદ 8-9 વાગેનો ટાઈમ એવું રહે જે વખત હેત મનક ફ્રી રહે આમના તેમના ફરી હે તે વખત આપણે આ સામુદાયિક બેઠક કરી શક. એની સાથે આપણી જે બુને હે એને જે યુવા સાથી હે એનાને આપણને વિશેષ તોર માટે આનમે આમંત્રિત કરવો હોગા કે પ્રયાસ કરવો હોગા કે એનાની જે ભાગીદારી હે ઈ આનમે ઈ સુનિશ્ચિત કરે. એની સાથે આપણે વોટ્સઅપ સમૂહ સામુદાયિક રેડિયો વ્યક્તિગત સંપર્કની માધ્યમ થકી મનક તકી ટેમની જાણકારી ભી લઈ શક કે ભાઈ આજે આ બેઠક હે તો તું કેટલા વાગે હાજર થઈ શકે. આવી ચીજે ભી આપણે કરી શક ને એની સાથે જઈ વખત મનકને આ મહેસૂસ થાય હે કે એની વાત સાંભળી શકા તઈ વખત ભાગીદારી જે હે ઈ આપો આપસ વધારે વધી શકા. એની સાથે આપણે જે સફળતાની કહાની હે ઈ ભી આનમે હમરાવી શક અને મનકનું ઉદાહરણ ભી સામે લાવી શક. તારે આ જે ચીજે હે ઈ હતી શકે. બાઈનમોનું ગ્રામ સભામાં નિયમિત ઉપસ્થિતિ આપણને દર્જ કરવી હોગા. યુવા તકી ચર્ચા ને એના જે નિર્ણય હે એનમાં એનાની વાતને આપણને સાંભળવું હોગા. મહિલા જે હે એને ભી મોકો આલવો હોગા તાકી ઈ એની વાતે ખુલીને આઈ મીની શકે. બેઠક અમી સમસ્યાને સમાધાન માટે આપણને ધ્યાન કેન્દ્રિત કરવું હે ને એની સાથે સામુદાયિક જે મુદ્દો હે એને માટે સબને મળીને અને જિમ્મેદારીને દૂર કરવો હોગા.
1: હવે અંજલિબોન એને સાથે આપણે ભાઈ બોનને આપણે કેવું ચાંગા કે આપણે ગામનો જો વિકાસ એ વો ખાલી પંચાયતનો ને ગામની લોકોની જિમ્મેદારી નથી હે. આપણે પૂરા સામુદાયિકનું દાયિત્વ હે ભાઈ બોનો.
0: હવે
1: યાદ રાખવું હે ભાઈ બોનો જી મનક નિર્ણય લેવાની પ્રક્રિયા મેં શામિલ ન થાય હે વણે બાદ મેં ખબર પડે હે કે આ નિર્ણય માર બલદે કતરું જરૂરી તું આણામાં શામિલ થવું માર બલદે કતરી જરૂરી તું તે આ સબ બાદ મેં ખબર પડે હે. તો ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે મજબૂત ગાંવ તારે જ બનેગા જયારે વણામાં હર વ્યક્તિની જિમ્મેદારી વિનું યોગદાન રહેગા.
0: ભાઈ બોનો કેવું ચાંગા કે સામુદાયિક બેઠકો મેં કમ થતી ભાગીદારી કેવલ ઉપસ્થિતિની સમસ્યા નથી બલ્કિ આ સામાજિક જોડાવ લોકતાંત્રિક ભાગીદારી ને ગામના વિકાસ તકી જોડ્યો તકો મુદ્દો હે. અગર આપણે જે ભાઈ બોન હે એ વધારે તકી વધારે જાગૃત રહેગા એનાની રાયને સન્માન મળેગા ને બેઠક મેં સાર્થક નિર્ણય રહેગા તો જ ભાગીદારી જે હે એ વધેગા. આપણાને આ સંકલ્પ લેવો હે કે ગામની સમસ્યા ને વિકાસ તકી જે જોડા નિર્ણય હે એનમાં આપણે સક્રિય ભાગીદારી નિભાવ. કેમકે જે વખત ગામ મી બેઠક મેં હર આવાજ શામિલ થાગા તે વખત જ ગામનું જે વિકાસ હે એ અસલ તરીકા તકી થઈ પાગા.
1: હવે અંજલિબોન તો આપણે દેખી રહ્યા હે કે ભાઈ બોન કતી આપણે સામુદાયિક બેઠક મેં ભાગીદારી કતરી મહત્વપૂર્ણ હે આના વિશે માટે આપણે ભાઈ બોન કતી ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહ્યા હે કે ટાઈમ ભી થઈ ગયો હે આપણે કાર્યક્રમ કતી સૂટ પડવાનું સૂટતે પડે પણ જાતે કતી પેલ આપણે ભાઈ બોન ને કાર્યક્રમ નું પતું આપણે બતાડી દઉં.
0: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643.
1: તો ભાઈ બનો ફેરી મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષય ની હતી તાર હુદી
0: રામ રામ રામ રામ.

कार्यक्रम खेतीवाड़ी हमरावारा हंग्र भाई बुनो ने आपनी बुन अंजलि नु राम राम। किसान भाई बुन आप हम रेडियो हो आपनो सामुदायिक रेडियो फॉगट रेडियो 90.8 FM माते ने आप सबनो घणिमान स्वागत कर हूं અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મે જેમ કે ભાઈ બોનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે તો ભાઈ બોનો આજે અમારી કાર્યક્રમ મેં આપતે કી વાતચીતનો વિષય હે કે આપણે જે જંગલ હે ઈ ધીરે ધીરે ખતમ થતા જઈ રહે હે આપણી નદીઓ જે હે ઈ હુકાઈ રહી હે તો આ હેતી ચીજ તો આપણે ધીરે ધીરે ખોઈ રહો અવડે ભી અગર આપણે ને હમરે તો આપણી જે વિરાસત હે ઈ ભી ને વસેકા तो ऐसे अण विषय माते कार्यक्रम खेतीवाड़ी में हमारी आप तक की घणाकानी बातें थाएंगा पर कार्यक्रम शुरू कर इन पहले आपने हमरा विदा गीत ने मोरे कर आपड़ी बातें तो भाई बोनो आप हमरते रहो आपड़ो रेडियो आपड़ी बातें वाघ रेडियो 90.8 FM माते।

0: ભાઈન બનો ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કર હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલે મેં આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે જે જંગલ હે એ ખતમ થવા લાગી ગયે હે એને સાથે આપણે નદી હુકાઈ ગઈ હે ને અગર આપણે હવે ભી નહીં હમરે તો આપણી જે વિરાસત હે એ ભી નહીં વસેગા તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહે હે પટેલજી તો સૌથી પહેલે આપણે હમરી લેણાની વાત અને મોરે કરા આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્કાર
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં
1: ધન્યવાદ
0: સર જૈસા કી આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે નિરંતર જુડતે રહેતે હૈ ઓર ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ આજ હમારે કાર્યક્રમ મેં હમારે શ્રોતા સાથીઓ સે બાતચીત કા વિષય જુડને જા રહા હૈ કે જંગલ ભી હમારે ચલે ગયે હમારી નદિયા ભી હમ દેખ રહે હૈ કે બહોત સી બાર સૂકને કી કગાર પર આ જાતી હૈ તો એસે મેં યે ભી એક સમય હૈ હમારે લિયે કે હમ હમારી ચીજો કો બદલે હમ હમારે જીવન મેં સુધાર કરેં અગર હમને અભી ભી ઇન સારી ચીજો કો અનદેખા કર દિયા તો એક દિન એસા આયેગા કે હમારી વિરાસત ભી હમારે પાસ નહીં બચેગી તો આપ સબસે પહેલે હમ યહી બતાઈએ કે જંગલ નદી કિસ તરીકે સે હમારી વિરાસત હૈ વિરાસત ક્યા હૈ ઓર ઇસકા હમારે જીવન મેં ક્યા મહત્વ હૈ
1: બિલકુલ વાગડ ક્ષેત્ર કી બાત કરે તો હમારી વિરાસત ક્યા હૈ જો જંગલ હૈ જમીન હૈ પેડ પૌધે હૈ એ સબ હમારી વિરાસત હૈ
0: બિલકુલ
1: અપન જાનતે હૈ કે જૈસે જુલાઈ મહિના આ જાતા હૈ પૂરા વાગડ જૈસે ફિર સે જી ઉઠતા હૈ
0: બિલકુલ
1: એસા અપન કો લગતા હૈ સુખી પહાડિયા હરી ચાદર ઓઢ લેતી હૈ ને ખેતો મેં હલચલ મચને લગતી હૈ મહિલાએ ધાન કી રોપાઈ કરતી હૈ મક્કી કી બુવાઈ કરતી હૈ ઓર જૈસે બચ્ચે ભી બારિશ મેં ભીગતે હુએ કીચડ મેં ખેલ કૂદ કરતે હુએ એ જો નજરા હોતા હૈ વો નજરા વાસ્તવ મેં એક બહોત આનંદ રૂપ હો જાતા હૈ એ જો નજરા દેખતે હી અપન કો મહિને સે જો સુખી ધરતી કી જો પહેલી બારિશ કે બાદ એસી મહકતી હૈ કે હર કિસાન ઉસ ચહેરે કી ઉમીદ કી મુસ્કાન આ જાતી હૈ અપન કો પહેલી બારિશ મેં પતા ચલતા હૈ કે જો મિટ્ટી કી જો મહક હૈ ના એ બહોત આનંદ દિલાતી હૈ લેકિન જો વિરાસત હૈ ખાસ કરકે હરિયાલી કી વિરાસત હૈ પૌધો કી વિરાસત હૈ પહાડિયો કી વિરાસત હૈ જૈસે પહાડિયો મેં અલગ અલગ જો પેડ પૌધે હૈ ખીલ ઉઠતે હૈ સાગવાન કી બાત કરે સાલ કી બાત કરે બાંસ કી બાત કરે મહુઆ ખેર પલાસ જૈસે પેડ પૌધે લહેરાતે હૈ
0: બિલકુલ
1: ભઈ હમારી વિરાસત હૈ કેવલ એ પથ્થર ઓર ઝાડિયા જબ અભી અપન દેખતે હૈ હે ને ઓર જબ જિસ પહાડ કે ઉપર કોઈ પેડ પૌધા નહીં હૈ વહાં સિર્ફ સફેદ પથ્થર હી ચમકતા હૈ
0: બિલકુલ
1: તો હમારી વિરાસત ખતમ હો જાતી હૈ તો ઇસી કો અપન વિરાસત બોલતે હૈ કે જહાં નદિયાં હૈ ઝરણે હૈ ઓર પેડ પૌધે હૈ પહાડ હૈ એ વિરાસત બચાઈ રખના બહુ જરૂરી
0: બિલકુલ સર આપને સહી કહા ક્યોંકિ હમ દેખતે હૈ કે હમારી જો વિરાસત હૈ વો હમારે મન કો સુકૂન દેતી હૈ ઓર વહીં અગર હમારી જો યે પેડ પૌધે હૈ જો લહલહાતે હુએ હમારે પશુ પક્ષી હૈ યે હમે નહીં દિખેંગે હમારી જો પરંપરાગત ચીજે હૈ વો હમે નહીં દિખેંગી તો હમ દેખેંગે કે હમારી જો વિરાસત હૈ વો ધીરે ધીરે સમાપ્ત હો જાયેગી તો જિસ તરીકે સે હમને જંગલો કો ખોયા હૈ નદીઓ કો ખોયા હૈ ઉસ તરીકે સે હમે હમારી વિરાસત કો નહીં ખોના હૈ અબ યહી બાત આતી હૈ કે હમારે જંગલ ઓર નદી કા ક્યા રિશ્તા હૈ
1: બિલકુલ અપન ને અપની વિરાસત કી બાત કરી ઓર જંગલ ઓર જો નદી કી અપન બાત કરે તો બચ્ચા જૈસે પૂછતા હૈ કભી કભી
0: બિલકુલ
1: કે મમ્મી મમ્મી યે નદી કહાં સે આતી હૈ
0: જી હા
1: તો અપન બોલતે હૈ કે ભી નદી તો પહાડો સે આતી હૈ એ વાસ્તવ મેં એ સહી બાત હૈ લેકિન પૂરી બાત સહી નહીં હૈ સચ યે હૈ કે નદી જંગલ કી ગોદ સે જન્મ લેતી હૈ ક્યોંકિ જંગલ હૈ તો વહાં પાણી હૈ જો જંગલ હૈ વહી યે જો નદી કા મતલબ એ જન્મદાતા જિસકો બોલતે હૈ ના જૈસે માં પાલન પોષણ કરતી હૈ વૈસે હી જંગલ નદી કો જન્મ દેતી હૈ યદિ જંગલ નહીં રહા તો નદિયા ખતમ હો જાતી હૈ જહાં પેડ પૌધે હૈ વહાં હી પાણી હૈ ઓર જહાં પાણી હૈ વહાં સે હી નદિયા ચાલુ હો જાતી હૈ જો તેજ બારિશ હોતી હૈ ઓર ઘને જંગલ હોતે હૈ ઓર ઉસ ઘને જંગલ કે અંદર જબ બારિશ ભલે કિતની ભી તેજ હો લેકિન ઉસકે ઉપર જબ પાણી ગિરતા હૈ તો પહેલે પત્તો કે ઉપર ગિરતા હૈ ફિર ધીરે ધીરે ધીરે ધીરે વો નીચે જમીન પર આતા હૈ ઓર મહિનો તક વો પાણી જમીન મેં ઉતરતા હૈ ઓર નદી છોટે છોટે નાલો મેં બહે કે ફિર આ જાતા હૈ
0: બિલકુલ
1: ઓર લેકિન જહાં નંગે પહાડ હૈ વહાં બારિશ યદિ બહોત આ ગઈ તેજ બારિશ આ ગઈ તો વહાં ખાદ મિટ્ટી પોષક તત્વ સબ બહેકે ચલા જાતા હૈ
0: જી જી
1: તો ધરતી કે અંદર બહોત કુછ હૈ ઇસકો બચાએ રખના अपना कर्तव्य है और उसको नंगा पहाड़ नहीं बनाना है। जहाँ बताया गया है ना कि जहाँ पेड़ पौधे हैं वहीं ही पानी आ जाता है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आपने जंगल और नदी का रिश्ता हमें बताया है, वहीं अब मैं जानना चाहूंगी कि हमारे जीवन में ये जो जंगल और नदी है उनका हमारे जीवन, खेती और संस्कृति पर क्या असर पड़ता है।
1: महत्वपूर्ण चीज ये है कि जब जंगल नहीं रहा तो खेती और अपनी संस्कृति पर बहुत फर्क पड़ने वाला है। आदिवासी का जीवन डोर जो है, जो जंगल, नदी, पहाड़, मिट्टी, पशुधन, बीज जैसी चीजों से जुड़ा हुआ है।
0: बिल्कुल।
1: और इनमें से ये जो कड़ी, कोई भी एक कड़ी कमजोर हो जाती है इसमें से, तो उसका असर पूरा उनके जीवन पर पड़ता है।
0: जी हाँ।
1: और ये केवल पर्यावरण का नहीं, जीवन और संस्कृति जो है वो भविष्य का संकट बन जाता है। तो इसको बचाए रखना बहुत जरूरी है। खेती पर तो साफ असर दिखाई देता है। किसान बताते हैं कभी कभी कि पहले जैसी बारिश क्यों नहीं आ रही है ना। तो बारिश जैसे कभी तेज बारिश आ जाती है तो मिट्टी वहां से ले जाती है।
0: जी जी।
1: कभी हम तो अभी अपन देखते हैं, अभी की बात करते हैं तो काफी बारिश ने बहुत लंबा समय ले लिया।
0: जी जी।
1: अपनी फसल सूखने की ओर आ रही थी तो यदि अभी 5-7 दिन बारिश नहीं आ जाती तो फसल पूरे पूरी सूख जाती।
0: जी हाँ।
1: तो किसान भी यही कहते हैं कि ऐसा क्यों हो रहा है, पहले तो बहुत बारिश आती थी, 120 दिन बारिश आती थी, और बारिश मतलब धान पूरे पूरा अच्छा हो जाता था, फसलें बहुत लहलहाते रही थी, और अभी अभी अपन देख रहे हैं कि जब फसल सूखने की तैयारी होती है इतना लंबा समय के बाद बारिश आती है।
0: जी हाँ।
1: तो जब बारिश नहीं होती धान, मक्का, उड़द, तिल जैसी फसलें बीच में सूखने लगती है, दोबारा बुआई करनी पड़ती है, बीज, मेहनत और समय तीनों का नुकसान हो जाता है।
0: जी जी।
1: जंगल ही खेतों के लिए खाद का बड़ा स्रोत भी है। यदि जंगल नहीं रहा तो खाद कहाँ से आएगा, क्योंकि जंगल में पेड़ पौधे हैं, पत्तियां गिरती है, पत्तियों में से जो खाद बनता है वो धीरे धीरे पानी के साथ बह के नालों में

0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવારા અમાર હિતાભાઈ બોનને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
2: રામ રામ.
0: હવે ભાઈ બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM. ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક ના વિષય ને હાથે. મનીષા બોન, આજે આપણે કાર્યક્રમ મેં વાતચીતનો વિષય હૈ કે સામુદાયિક બેઠક મેં કમ થતી ભાગીદારી ને એનું સમાધાન હું થઈ શકે. આપણે દેખો હો કે ગામ મેં જે વખત ગ્રામ સભા રહે હૈ તો ઇન મેં વિકાસ કાર્ય ની જે ચર્ચા હૈ એ થાય હૈ. જળ સંરક્ષણ, શિક્ષા, સ્વાસ્થ્ય એ સામાજિક જે મુદ્દા હૈ એનાને માતે ભી બેઠક હાથ દે હૈ. આપણે અક્સર દેખો હો કે ઇનમે ઘણા કમ મનક શામિલ થાય હૈ. ઘણા જે મનક હૈ એ નિર્ણય નથી લેતા ને એ નિર્ણય ભી લે હૈ

0: બોન ગીત ત્યાં આશુ પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બોનો નું સ્વાગત કરો હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિષય તે વતાડ્યું હતું કે આજે આપણ વાત કરવા વાળ હું કે આ સામુદાયિક બેઠક કી થાય હે વણામાં મનકની ભાગીદારી હે વેની કમ થઈ રહી હે વેની હું સમસ્યા હે ને સમાધાન હું થઈ શકીએ એમ આપણ દેખો હું કે કણા બી ગામની તાકત રહે વે ખાલી વેને આબાદી ને સંસાધન કતી નતી રહેતી હે બલકી આપણ દેખો હું કે ભાઈ બોનો ગામન મનક હે વણાને ભાગીદારી કતી થાય હે જયારે ગામના હિત મનક મળીને સમસ્યા માટે વાત કરી હે સમસ્યા માટે ચર્ચા કરી હે તારે અંજલિ બોન આપણે દેખો હ કે વણે સમસ્યાનું સમાધાન મળે હે ને તારે આપણે ગામ હે વો વિકાસની રાહ માટે જાય હે બહેન બોનો કેવું ચાંગા કે પહેલાના ટાઈમ મેં ચોપાલ ને પંચાયત ને સામુદાયિક બેઠકોનો આપણે વિશેષ મહત્વ રહેતું હતું ને એવાના ટાઈમ મેં આપણે દેખો હ કે હવે મનક કામ કરતી સમય નથી નીકાળી પાડતો જેન ખતે અંજલિ બોન આપણે દેખો હ કે સમસ્યા એવી વધતી જઈ રહી ને આપણી જે પરંપરા એવી બી કમજોર થતી દેખાઈ રહી હે
1: હવે મનીષાબોન આપણે દેખો હો કે આજે ઘણા એવા ગામ હે જ્યાં ગ્રામ સભા ને અન્ય સામુદાયિક બેઠક મેં મનક જે હે એ ઉપસ્થિત થતા નથી

0: વિશેષ રૂપ થકી આપણે યુવા, આપણી જે બોને ને કામકાજી જે મનક હૈ એ અક્સર અણી બેઠકર તકી દૂર રહે હૈ. ઘણા મનક એમ સોચે હૈ કે એણાને જાવા અને આવા તકી હું ફરક પડેગા. ઘણા મનક એમ માની લે હૈ કે નિર્ણય તો પહેલે તકી તય હૈ, તો પરિણામ આ થાય હૈ કે ગામની જે મહત્વપૂર્ણ ફેસલા હૈ એનમે વ્યાપક ભાગીદારી નથી થઈ પાતી. ભાઈ બોનોને કેવું ચંગા કે કમ ભાગીદારીને કારણ ઘણા આકાના પ્રભાવ થાય હૈ. આના હું કારણ હૈ અગર એને જાણ તો મનકમે જાગૃતતાની કમી હૈ. ઘણા મનક જાગૃતતાની કમીને કારણ ભી અણી બેઠકમે નથી આવતા. એણાને ખબર જ નથી કે એણાની અણી બેઠકમે હું ભૂમિકા વિશેષ તોર માતે હૈ. એની સાથે આપણે આપણે કીધું કે જેમ કી ઘણા મનક એમ કહે હૈ કે મારે જવા થકી હું બદલેગા. આવી જે સોચ હૈ ઈ એણાને અણી સ્થિતિ થકી દૂર લઈ જાય હૈ. એની સાથે ખેતી, મજદૂરી, રોજગાર, ઘરેલું જિમ્મેદારીને કારણ ભી મનક ટાઈમ નથી કાઢી પાત. એની સાથે બહેન બનો કેવું ચાહંગા કે બેઠકમે રૂચિની કમી, એટલે ઘણા મનક એમ સોચે હૈ કે અણી બેઠક મેં તો નિર્ણય પહેલે થકી બીજા મનકે લઈ લીધું હૈ. આપણે જોંગા આપણી વાત તો કોઈ સાંભળેગા જ નહીં, પછી જવાનું હું મતલબ હૈ એમ કરીને આનમે જાતા નથી. ઘણી એવી જગ્યા હૈ જ્યાં બોને ને સોરજે હૈ એ નિર્ણય નથી લેતા. નિર્ણય પ્રક્રિયા મેં એનો જે નિર્ણય હૈ એનાને મહત્વ નહીં મળવાને કારણ ભી એ આનમે ભાગીદારી નથી આલતા. એને સાથે આપણે દેખા હા મનીષા બોન કે સંવાદનું અભાવ રહે હૈ. બેઠકનું ઉદ્દેશ્ય ને મહત્વ હૈ કે મનક સે હૈ એ એનમે વધારે તકી વધારે સંવાદ કરીને સમાધાન ને ખોજે ને સહી દિશા મેં અગાડી વળે. આવી ચીજ સહી વખત ને થા તઈ વખત જ મનક જે હે એ અણી બેઠક તકી દૂર થતા સહી રહે.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખા હા કે અણી સમસ્યા ખતા ઘણા આકાર નું દુષ્પરિણામ પડે હે. આપણે દેખા હા કે વિકાસ ની જે યોજના હૈ વણમાં લોકો ની જરૂરતે શામિલ નહીં રહેતી હૈ. નિર્ણય આપણે દેખા હા કે થોડો કુછ મન કા લિયે અર્ધ મન કા શામિલ નથી રહેતા હૈ. સામુદાયિક એકતા ની ભાવના હૈ વે ભી કમઝોર થતી કતી દેખા હૈ. ભયન બોને કેવું ચાહંગા કે જયારે લોક હાથે નહીં બેંગા, આપસે સમજ નહીં બઢાવેગા અને સહયોગ નહીં કરેગા, તે આપણે દેખાંગા કે આ સહયોગ ની ભાવના હૈ ને આપસી મેલજોલ ની ભાવના હૈ આ કમઝોર થઈ રહી હૈ. આણ ખતી સમસ્યા ભી બઢતી જઈ રહી હૈ. નાની ખાણી સમસ્યા માં ભાઈ બોને આપણે મળીને ચર્ચા નહીં કરેગા તે સમસ્યા આગે જઈને ઘણી મોટી થઈ જાયગા. જેન કારણ ખતે આપણે દેખા હા કે આપણી ગામની સમસ્યા હૈ વેનું પ્રભાવ આપણે હોતા ગામ વાળા માટે ને આપણે પરિવાર માટે પડે હે. ભાઈ બોનો કેવું ચાહંગા કે લોકતંત્ર ની પ્રક્રિયા હૈ વે ભી આણખતી કમઝોર થાય હે. ગ્રામ સભા ને સામુદાયિક બેઠક હે વે લોકતંત્ર ની નીવ રહે હે. જયારે આ ભાગીદારી કમ થાય હે તે આપણે દેખા હા કે આ નીવ હે વે કમઝોર થવા માંડી જાય હે. અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનો ને કેવું ચાહંગા કે અણામાં આપણે યુવા રહી વણનું ખૂબ મોટું યોગદાન રહે હે. જયારે યુવાણા બેઠક મેં જાય હે, ગામના વિકાસ ની વાતે કરે હે, યોજના ને જાણે હે, તારે આપણે ગામ અગાડી વધે હે ને. અગર આપણે યુવા હે વી ને જાય ને હોસી લે કે આમાર કરવા ખાતે હું થઈ જાય, આપણે ઘરનો ગડલો મન કહે વેસ કરીએ, તે આપણે દેખા કે આપણે વિકાસ ની રાહ હે વે કમઝોર થતી કતી આપણે દેખાય હે.
0: હવે મનીષા બોન તો આ સબ સમસ્યા હે, આ જે કારણ હે એનાનું સમાધાન આપણને ખોજવું હોગા. જેમ કે બેઠકો મેં કેવલ આપણને ભાષણ જ નહીં બલ્કિ મન કા તકી વાત કરવાનું અવસર ભી એના ને આલવું હૈ. જે વખત આપણે મનકને વાત રાખવાનું અવસર આલંગા તે વખત એનાની રૂચિ એનમે વધેગા. એની સાથે બેઠકનું ટેમ હૈ એ એવું હોવું જોઈએ જેમને વધારે તકી વધારે મનક શામિલ થઈ શકે. આપણે દેખો કે હેતા દાડા તો સબ મનક આમના તેમના કામ મિસ રહે હૈ. હાજને ખાવાનું ખાવા બાદ 8-9 વાગે નું ટાઈમ એવું રહે હૈ જે વખત હેત મનક ફ્રી રહે હૈ આમના તેમના ફરે હૈ તે વખત આપણે આ સામુદાયિક બેઠક કરી શક. એની સાથે આપણી જે બોને હે ને જે યુવા સાથી હે એનાને આપણને વિશેષ તોર માટે આનમે આમંત્રિત કરવો હોગા ને પ્રયાસ કરવો હોગા કે એનાની જે ભાગીદારી હૈ એ આનમે એ સુનિશ્ચિત કરે. એની સાથે આપણે વોટ્સઅપ સમૂહ, સામુદાયિક રેડિયો, વ્યક્તિગત સંપર્ક ની માધ્યમ થકી મનક તકી ટેમની જાણકારી ભી લઈ શક કે ભાઈ આ આજે આ બેઠક હૈ તો તું કેટલા વાગે હાજર થઈ શકે. આવી ચીજે ભી આપણે કરી શક ને એની સાથે જઈ વખત મનકને આ મહેસૂસ થાય હે કે એનાની વાત સાંભળી શકા તઈ વખત ભાગીદારી જે હે એ આપો આપસ વધારે વધી શકા. એની સાથે આપણે જે સફળતાની કહાની હે એ ભી આનમે હમરાવી શક ને મનકનું ઉદાહરણ ભી સામેલ આવી શક. તારે આ જે ચીજે હે એ હતી શકે. બાઈનબોનો ગ્રામ સભા મેં નિયમિત ઉપસ્થિતિ આપણાને દર્જ કરવી હોગા. યુવા તકી ચર્ચા ને એનાના જે નિર્ણય હે એનમે એનાની વાતને આપણને સાંભળવું હોગા. મહિલા જે હે એને ભી મોકો આલવો હોગા તાકી ઈ એનાની વાતે ખુલીને આઈ મીની શકે. બેઠક મે સમસ્યા ને સમાધાન માટે આપણને ધ્યાન કેન્દ્રિત કરવું હે ને એની સાથે સામુદાયિક જે મુદ્દા હે એને માતે સબની મલીની અણી જિમ્મેદારીની દૂર કરવો હોકા.
1: હવે અંજલિબોન એને સાથે આપણે ભાઈ બોનને આપણે કેવું ચાંગા કે આપણે ગામનો જો વિકાસ એ વો ખાલી પંચાયતનો ને ગામની લોકોની જિમ્મેદારી નથી હે, આપણે પૂરા સામુદાયિકનો દાયિત્વ હે ભાઈન બોનો.
0: હવે
1: યાદ રાખવું હે ભાઈન બોનો, જી મનકર નિર્ણય લેવાની પ્રક્રિયા મેં સામેલ ને થાય હે વણે બાદ મેં ખબર પડે હે કે આ નિર્ણય માર બલદે કતરું જરૂરી તો આણામાં સામેલ થવું માર બલદે કતરી જરૂરી તું તે આ સબ બાદ મેં ખબર પડે હે. તો ભાઈન બોનો કેવું ચાંગા કે આપણે મજબૂત ગાંવ તારે જ બનેગા જયારે વણામાં હર વ્યક્તિની જિમ્મેદારી વિનું યોગદાન રહેગા.
0: ભાઈ બોનું કેવું ચાંગા કે સામુદાયિક બેઠકો મેં કમ થતી ભાગીદારી કેવલ ઉપસ્થિતિની સમસ્યા નથી બલકી આ સામાજિક જોડાવ લોકતાંત્રિક ભાગીદારી ને ગામના વિકાસ તકી જોડ્યો તો કો મુદ્દો હે. અગર આપણે જે ભાઈ બોન હે એ વધારે તકી વધારે જાગૃત રહેગા એનાની રાય ને સન્માન મળેગા અને બેઠક મેં સાર્થક નિર્ણય રહેગા તો જ ભાગીદારી જે હે એ વધેગા. આપણાને આ સંકલ્પ લેવો હે કે ગામની સમસ્યા વિકાસ તકી જે જુડા નિર્ણય હે એનમાં આપણે સક્રિય ભાગીદારી નિભાવવા, કેમ કે જઈ વખત ગાંવ ની બેઠક મેં હર આવાજ સામેલ થાગા તે વખત જ ગામનું જે વિકાસ હે ઈ અસલ તરીકા તકી થઈ પાગા.
1: હવે અંજલિ બોન તો આપણે દેખી રહ્યા હે કે ભાઈ બોન ખતે આપણે સામુદાયિક બેઠક મેં ભાગીદારી કતરી મહત્વપૂર્ણ હે આના વિષય માટે આપણે ભાઈ બોન ખતે ઘણા હક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહ્યા હે કે ટાઈમ ભી થઈ ગયો હે આપણે કાર્યક્રમ ખતે છૂટ પડવાનું
0: રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માં એક નવા વિષય ની હતી તાર હુદી
0: રામ રામ રામ રામ.